એવરેમ ગુણે તે હામા કશવારું થિમામ મેં એમ્બુરી મદીના એમ અથવી જનમ હામા કશવારું એમ મે ઇજ્જત રે મીહા એમ મે દેર નિખમિત મીહા એ થનું બેરુ ખુલ્લા ને થે એહેન નકું નૂને ઇજ્જત વની અલ્લાહ શ અદિ એકલાંગે રસૂલા શાઈ મુમિન નશે એહેન કમકો મુનાફિકુન નક એકમે નેગે

એવરેમ ગુણે તે હામા કશવારું થિમામ મેં એમ્બુરી મદીના એમ અથવી જનમ હામા કશવારું એમ મે અજ્જતરી મીહા એમ મે દેર નિખમિત મીહા એ થનું બેરુ ખુલ્લા નથી એહેન નકું નૂને અજ્જવની અલ્લાહશ અદિ એકલાંગ રસૂલા શાય મુમિનુ નશે એહેન કમકો મુનાફિકુન નક એખમે નેગે